માણસના અંતરે રહે આ સમાય સો સેવ કે કૃપા કરી નિમુખ નિમુખ જાપનાન કરી શ્લોક કામ ક્રોધ અર લોભ મોહ વિનસ જાય હમે નાનક પ્રભ શરણાગતિ કર પ્રસાદ ગુરુદેવ અષ્ટપદી